0: 호랑 니즈키르 마르바 니즈를 하바 사샤네 마다 저거 걸어줘래 성투랑 유입해봐
1: 유이미 고치다
0: 저분 레지도 모랑이 그저 씹니다 다양 기시치가 용불이 그저 씹어
1: 유이미 유이미 고치다 유이미 유이미 민리 바바가 도시하라 나 시주게
0: 모랑 바바 돈은 나도 저거 걸어줘래
1: 라면은 돈 쓰이오시비야 rāngā tōnā chūna samjī, anā tōngbūshī.
0: Shibē, ngē tōnā yōngyē chīdū, bākwā tōngrūbē. Yā nīmjī ngē tōnā yōngyē chīdū rāngshīyamnā, gēntī yē ngē kīgrūbē ā.
1: Kāchūmchū kāshē yū. Tōngdō, rāngā wū mīnglī dūy lō, ngā gāpshē kārī gē bā. Mō rāngā ngā zīmbē nōm gyū lō, gyūndō shirā chūngshā.
0: Zhao chūnlē, rāng nyū mī dūngā. Wū mīnglī lā bābwā tōngzā ngā cēgā yōng. Wū mīnglī gā rāng yā mā chēzā yā ngā cēgā yōng gī. Ngā chīnsū nāng kārā chē dī bē, ā. 你让秀, 我等到可乐一大上个四十中午起码的啊送送啊满用了死了不住去让送了进去让能行进去了我最明理的都给马戏他可以我无名理了卢马戏一年无名理的俺娘都做一起去让他这话就有了他呢所有流动去有了明啊瞧吧是的他是听这一照顺了让给我自动马上你这个人一年没让俺搞不起预算让他写一把无名理给俺搞不起那东北人俺没让那我住民读了没让西虽然俺在桌面瞧吧